0: માં પેંજે કારોબાર જી તરક્કી લાય સોચે રહ્યા આયો
1: ધ પોએ જીએ એફએમ 90.4 માતલી બધી નિક એડો એફએમ રેડિયો આય
0: જેકો હલે તો બિના બ્રેક એ મુસલસલ
1: અહીં હા ગોઠન શહેરન અહીં પરે પરે તાઈ બુધો વિંદળ રેડિયો જીએફએ માતલી બદીન
0: બસ પો હાણે ખણો ફોન અહીં પેંજે ઇશ્તિયાર હલાયણ લાય
1: અસાંજે સ્ટેશન મેનેજર યુનસ બકારી સા હિન નંબર તે રાબતો કંદા
0: 0331252576
1: જી હા બુડી 381 25 25 786
0: જીએફએમ રેડિયો નેટવર્ક
1: સિંધ જો આવાઝ